મારા આનંદ ગુરુ રો ઠાટ દીપાયો જિન શાસન રો પાન મારા આનંદ ગુરુ રો ઠાટ દીપાયો જિન શાસન રો